0: અને
1: મેં કમલેશ માઉન્ટ આબુ ઢુંડાઈ ગામડી રહેવા વાળી ભૂસા ઓર મેં સુન્યું રેડિયો મધુબન 107.8 FM સુનતા રહો મુસ્કુરાતા રહો.